0: છે આજ જલવાયુ પરિવર્તન અમારા સામને એક બહોત બડી ચુનૌતી છે અમારી ધરતી કો તાપમાન દિન પર દિન બઢતો જઈ રહ્યો ગરમી બઢી રહી બારિશમાં અનિયમિતતા આવી ગઈ કભી સૂખો પડે જ તો કભી ઇતની તેજ બારિશ આવે કે બાઢ આઈ જાય કેવલ બારિશ હી નહીં બાકી હર મોસમ ગરમી ઠંડ સબનામાં અનિયમિતતા આવી ગઈ કભી બહોત જ્યાદા ગરમી થી ફસલ જલી જાય તો કભી બેમોસમ બારિશ થી ફસલ બરબાદ હોઈ જાય એ સબ જલવાયુ પરિવર્તન કો અસર છે કઈ વાર આપણી મહેનત ન પૈસો દોનો કો નુકસાન હોઈ જાય એના નુકસાન થી બચના કાલે હમકા કુછ સાવધાની ન રખણું ચાહીજે હમકા અસી ફસલ ન લગાવણું ચાહીજે જો કમ પાણીમાં ભી અચ્છો ઉત્પાદન દે જ્યાદા ગરમી કા સહન કરી સક ન જિનકી રોગ પ્રતિરોધક ક્ષમતા અચ્છી હોય સમય સમય પર કૃષિ વૈજ્ઞાનિક નકા દ્વારા જાણકારી ન દી જાય કે કિસ પરિસ્થિતિમાં કોણ સી કિસ્મ લગાવણું ચાહીજે ઉની જાણકારી ન કો લાભ લઈને ન ઉન પર ધ્યાન દઈને ફિર હમકા ફસલ કો ચુનાવ કરવું ચાહીજે ખેતમાં પાણી કો નુકસાન નહીં હોય એકાલીન ડ્રીપ સિંચાઈ ન ફવારા પદ્ધતિ કો ઉપયોગ કરવું ચાહીજે મિટ્ટીમાં જલ ભરાવ નહીં હો એકાલીન ખેત સી પાણી કા નિકાસ કી વ્યવસ્થા કરવું ચાહીજે મેળ પર પેડ લગાવવું ચાહીજે તાકિ તેજ બારિશથી મિટ્ટી વહી નન ખેત સી બહાર નહીં જાય મિટ્ટી ખ સ્વસ્થ રખના કાલીન રાસાયણિક ખાદ ઉર્વરક ન રાસાયણિક કીટનાશક ન કી જગહ જૈવિક ખાદ ન જૈવિક કીટનાશક ન કો ઉપયોગ કરવું ચાહીજે ફસલ ચક્ર અપનાવવું ચાહીજે જૈવિક ખેતી અપનાવવાથી લાગત ભી કમ લગજ ન પર્યાવરણ ન મિટ્ટી ભી સુરક્ષિત રહે મિટ્ટી લંબા સમય તક સ્વસ્થ ન ઉપજાઉ બનેલ રહે એકાલીન જરૂરી છે કે હમ અબ જૈવિક ખેતી કી ઓર ધ્યાન દેવા સરકાર ન મોસમ વિભાગ સી મિલી જાણકારી ન પર ધ્યાન દઈ ન બોવણી યા કૃષિ કાર્ય કરવું ચાહીજે ફસલ કો બીમા જરૂર કરાવવું ચાહીજે એકા સાથે જ પારંપરિક ખેતી કા અલાવા કૃષિ વિવિધીકરણ ન મિશ્રિત ખેતી કરવું ચાહીજે તાકી એક ફસલ કા ખરાબ હોના પર ભી હમકા કમ નુકસાન હોય ન દૂસરી ફસલ ના કા દ્વારા ઉના નુકસાન કી ભરપાઈ હોઈ શકે કૃષિ વિવિધીકરણ કો મતલબ યો છે કે આપ પારંપરિક ખાદ્યાન ખેતી કા સાથ સાથ ખેતી સી જુડેલ અન્ય વ્યવસાય ભી સાથમાં કરો જસો પશુપાલન આપ કરી શકો યા નર્સરી પ્રબંધન કો આપ વ્યવસાય અતિરિક્ત રૂપમાં કરી શકો મિશ્રિત ખેતીમાં આપ ઉદ્યાનિકી ખેતી ખાદ્યાન કી ખેતી ઔષધિ ફસલ ની ખેતી ભી કરી શકો ભાઈ બહેનોન જલવાયુ પરિવર્તન કો હમારી ખેતી પર નકારાત્મક પ્રભાવ કા દેખતા હુઆ સરકાર કૃષિ વૈજ્ઞાનિક ન કિસાન ન આમ જનતા સબ એક સાથ મિલી ને કામ કરવા કી જરૂરત છે સ્થાયી કૃષિ પદ્ધતિ કા અપનાવણું ન પર્યાવરણ કી સુરક્ષા કરવું હમારા ભવિષ્ય ન ખાદ્ય કી સુરક્ષા કાલીન અમારી કૃષિ કી સુરક્ષા કાલીન બહોત જરૂરી છે આજ કી કૃષિ ચર્ચા માં બસ એટલું જ રામ રામ
1: અભી આપ સુન રહે થે કૃષિ ચર્ચા વાચિકા તરુણા શુક્લા ये आकाशवाणी का खंडवा केंद्र है।
2: क्या बात है जीजी? नई साड़ी, नए गहने, बड़ी सजी धजी लग रही हो।
3: अरे जीजी, असल में बात ये है, हमारे इनने ना जब से आकाशवाणी खंडवा पे हमारी दुकान का विज्ञापन दिया है ना, तब से हमारी दुकान बहुत चल रही है। मतलब
2: है? ऐसा क्या? अब मैं भी अपने इनको बोलूंगी कि हमारे बिजनेस का विज्ञापन भी आकाशवाणी खंडवा पर दे। पर देंगे कैसे?
3: अरे इसमें क्या है जीजी, बस आकाशवाणी खंडवा जाओ और विज्ञापन दो।
4: सुनते रहिए निमाड़ की सुरीली धड़कन आकाशवाणी खंडवा।
5: इछे निमाड़ की सुरीली धड़कन आकाशवाणी खंडवा।
1: ये आकाशवाणी का खंडवा केंद्र है। कार्यक्रम विवरण।